પણ ગજબાઉ સાહુલે અજ્ઞાનીમાં રોષ કરે. આપણે પ્રતિહિત આપી ખોવે, મૃતક કો જીવાલણહાર, ભૂખે કો દેવદાર, સર્વદાન જાકી દૃષ્ટિ માં આય, પૂર્વ લિખે કા લેણા પાય, સાબ કે તિસકાઓ કરને જો તિસમેન દુસર હો ન હો, જપન સદા સદા દિન રહેણી સબ તે ઉચ નિર્મલે કરણી, કર કૃપા જિસકો નામ દિયા, નાન સુજન નિર્મલ દિયા, જાકે મન ગુર કી પ્રતીત, જન આવે હર પ્રભ ચીત, ભાગત ભગત સુનિયે તે લોય, જાકે હૃદય કો હોય, સચ કરણી સચતા કી રહેત, સચ હૃદય સતમુખ કહેત, સાચી દે સાચા આકાર, સચ વર્તે સાચા પસાર, પાર બ્રહ્મ જન સચ કર જાતા, નાનક સો જન સચ સમાતા. શ્લોક રૂપ ન રેખ ન રંગ કે ત્રિગુણ તે પ્રભિન્ન, તજે બજાય નાનકા જસ હોવે સો પ્રસન્ન અસ્પદી, અવનાશી બ્રહ્મન મેં રાગ માનુ કી તું પ્રીત્યાગ, તિસ્તે પરે નય કિશ કોય, સબ નિરંતર એકો સોય, આપે બીના આપે દાના, ગૈર ગંભીર ગીર સુજાના, પાર બ્રહ્મ પરમેશ્વર ગોવિંદ કૃપા નિધાન દયાલ બક્ષન, સાથ તેરે કી ચરણી પાઓ, નાનક કહે મન એ અનરાઓ, મનસા પૂર્ણ શરણા, જો જો કર પાયા સોઈ હોગ, હરન પરણ જાગા નેત્ર ભોર, તિસકા મંત્ર ના જાને હોર, અણદ્રુપ મંગલ સદ જાગે, સર્વ દોખ સુનિયા કરતા કે, રાજ મેં રાજ, જોગ મેં જોગી, તપ મેં તપીસર, કૃષ્ણ મેં ભોગી, ત્યાય ત્યાય ભક્તા સુખ પાયા, નાનંદ પ્રકા કિને અંત ના પાયા, જાકી લીલા કીમત નાય, સગલ દેવ હારે અવગાય, પિતા કા જન્મ કે જાને, પૂત સગલ પરોઈ, આપણે સુસ મત જ્ઞાન ધ્યાન, ચિંદે જનદાસ નામ તે આવે, સે તૈ ગુણ મેં જાકો પરમાય, જન્મ મરે ફિર આવે જાય, ઊંચ ને